આ કાર્યક્રમ અમૃત કલશ. શ્રોતાઓ, દર મંગળવારે સકાળે 9:10 ઐકાયલા વિસરૂ નકા કાર્યક્રમ અમૃત કલશ. या कार्यक्रमात आपण ऐकाल काही ज्येष्ठ नागरिकांच्या मुलाखती, त्यांनी केलेलं कार्य आणि त्यांचे अनुभव. तेव्हा जरूर ऐका कार्यक्रम अमृत कलश आकाशवाणीच्या सांगली केंद्रावरून.